એફએમ બેન્ડ 101 મેગાહર્ટ્ઝ પર અને ન્યૂઝ ઓન AIR યા એપ પર આપણ ઐકત આહાત આકાશવાણી નાંદેડ કેન્દ્રાચે પ્રસારણ. શ્રોતો, આતા સકાળચે 10 વાજલે આહેત. પ્રસારિત કરીત આહોત આપલ્યા સર્વાંચ્યા આવડીચા મરાઠી ચિત્રપટ સંગીતાચા કાર્યક્રમ ગીતગુંજન. ગીતગુંજન યા કાર્યક્રમાત મી વર્ષા ખંજોડે આપલ્યા સર્વાંચ મનપૂર્વક સ્વાગત કરતે. કાર્યક્રમાત સુરુવાતીલા ઐકુયાત કિસ બાય કિસ યા ચિત્રપટાતીલ ગીત. શ્રોતો, કિસ બાય કિસ હા ચિત્રપટ 1988 પ્રદર્શિત ઝાલા. એચે દિગ્દર્શક મુરલીધર કાપડી યાની કેલે આહે. યામધે અશ્વિની ભાવે, વિનોદિતા સરાફ, લક્ષ્મીકાંત બેરડે, આત્મારામ ભેંડે આણિ રવિન્દ્ર બેરડે હે કલાકાર આહેત. હા ચિત્રપટ પાકિસ્તાની ચિત્રપટ સોહરા તે જાવઈ